ઓછો તરફ માર્ગ હતા. ઉપગ્રહને આવશ્યક અનુસાર માત્ર યાત્રા કરવા મુખ્ય સચિવ પાર્કી કુમાર હતા. મહાનિર્દેશક અધિકારીલાઈ ઘરોટી માર્ગી માર્ગ અદાલતનો આદેશ છે.

ప్రగతి కారణ ગરેકા સરુ રાજકોટના ભૂકંપ પરિસ્થિતિ પુનઃસ્થાપનામાં ઢિલાઈ થવા જનશક્તિ પઠાવન માગ કરેલ છે. રાજકોટનો ભગવાન મહાનો ઐતિહાસિક ખેલકૂદ પ્રદર્શનની સ્કૂલો નેપાલી ખેલ ક્ષેત્રનો વિકાસ કરવા કુની પણ કસર બાકી ન રાખી મંત્રી પોખરેલકો પ્રતિબદ્ધતા રહેકો છે. આજલાઈ સાંજના ખબરનો સમય સક્યો. પ્રાવિધિક સાથે સુનિલ રાજ ભારતલાઈ ધન્યવાદ. ભોલી સાઉન્ડ